0: એના ગિફ્ટ બદલે એક ઉપહાર બેને જરૂર લે કે વચન ને નશો છોડાવવાનો. ઉપહારને બદલે અનેક વખત મોંઘો તોફાની બજાય ભાઈ મને આપનો ખ્યાલ, આપનો સ્વાસ્થ્યનો, આપના પરિવારનો ને નશા છોડવાનો એક વચન જરૂર આલ. ભાઈ મારે તોફો નથી ઝૂકતો, મારે હાડલો નથી ઝૂકતો, પણ મને વચન આલી દે કે તારો સ્વાસ્થ્ય હે, પરિવારની ખુશી હે, નશો તું કઈ બી પ્રકારનો કરી રહ્યો હે, એ નશા થઈ કે તું ભાઈ મુક્ત થઈ જાય. એવો વચન હર બેન લેગા તો પૂરા સમાજ સે કી પૂરા દેશ મે આ નશા થી કી ભાઈ મુક્ત થઈ જાયગા. દેખો બહેનો, કિસાન ભાઈઓ, દેખો આપણે હર રોજ ખેતીવાડી આ વાત કરે, પણ આજે ભાઈ રક્ષાબંધન ની વાત કરી, કેમ કે રક્ષાબંધન ભી હે, ભાઈ હે, એનું જીવન હે, ઉજારા મેં આવી છે. આ રક્ષાબંધન નો તહેવાર ભી આપણને મનાવવો પડી રહ્યો હે, ખેતરમ ભી જવું પડી રહ્યું હે, પશુનું કામ ભી કરવું પડી રહ્યું હે, ને પછી આપણે શી કામ હે એ મળે ને કર. આજ તો આપણે સુટે પણ અને કાલે ફેરી મળે. રામ રામ, રામ રામ.
1: શ્રોતાઓ, અભી આપ સુન રહી થી ખેતી ની બાત. हम आकाशवाणी बांसवाड़ा की माही चैनल से बोल रहे हैं, एफएम बैंड 101.3 मेगाहर्ट्ज़ पर. सवेरे के 6:50 हुए हैं. प्रस्तुत है आदिवासी लोक संगीत. लोक संगीत के अंतर्गत आज हम सुनेंगे हितेंद्र आचार्य और साथी कलाकारों के गाए लोक भजन.
2: Hey, Jeepa.